પણ મેં કી સોચતી સોચતી સૂઈ ગઈ. ઉડદિન પછી મેં મૂડીને દેખતી ઊંડે સારું ઘરસું રોટી ઓર સાગ લઈ જાવતી, કદી કદી ગાભા લતાવી. માં કદી ના નહીં કહેતી, મોડી બી મારે કને આ જાવતી, બાત તો કી કોની હોતી, પણ બા મને દેખતી મેં ઊંડને, બા મને દેખ મુસ્કાતી મેં ઊંડને દેખ. એક અણબોલો સો ભાયલી પણ ઉગ્યો હું માં દોનારે બિચાળે, મને લાગતો કિતી સેણી હે મોડી, આપણી મારું ધ્યાન રાખે, ઊંડને જીમાવે, ગાભા પહેરાવે, રાફણ માંડણ શું રૂકે. મારું મન કહેવતો ગેલી માં નહીં હે મોડી રી, મોડી માં હે ગેલી રી. રાત દિન રી આંગળી ઝાળર, સમય આપણી મોજ માંય સરકતો જાવે હો. એક દિન ગેલી કઈ મહિના પછી ચોગાનમાં આવી, કી માંદી સી લાગે હી, ઊંડો પેડ ઉઘાડો ઓર અણુ તો ફૂલ્યોડો દિશે હો. મારી ભાયલી સુમન ઉનને દેખતા ખી ખી કરતી હસી ઓર હોળે સીખ મારે કાનમાં બોલી, અબે તો ઈરે ટાબર ઉસી. ટાબર ઇચરો શું મારો, મેં ઊંડો મૂંડો જોયો, પણ મારી પરવા ક્યાં બિના બે બિયાઈ હસતી રહી. કાંઈ ઠા ક્યું મને ઉને હંસરી ચોખ્ખી નહીં લાગી. ખીજોડી મેં ગેલી ખાતર રોટી લેવણ સારું મારે ઘર કાની ભાચી. માં ગળી કાને ઊભી હી, માર જગ્ગી ભુવાજી આપસરી માય બાત્યા કરે હા, એ તો લુગાઈ જણરા જૂણરા દંડ હે ભોજી, કાંઈ કર શકે કોઈ, જગ્ગી ભુવાજી કહેવે હા. કિત્તી અચરજરી વાત એની બાઈસા કે જુગ બીત ગયા પણ લુગાઈ અજ તાઈ આદમી રે મનતાઈ નહીં પૂગ શકી. માં નિસ્કારો નાખતી બોલી, ક્યાં પૂગતી, મરદરી નજરા કદી ઊંડ સારું બદળી કોની, બો તન શું ઉપર ઉઠર કદી ઊંડરે મનમાં ઝાંક્યો કોની. દેખ આજ બી મોકો મિલતે બો ઊંડરે વજૂદને લીર લીર કરણ શું નહીં ચૂકે, એને આપણી મરદાનગી સમજે. આ આકરી સી અવાજ ભુવાજી રહી. લાંપો લાગે એસી મરદાનગીને જકી ગેલીને નહીં છોડે. માં બોલી, મારો સુર કિરોધ ઓર દુઃખ શું કલડો હોયડો હો. મને ઉણારી બાત તો સમજ નહીં પડી, પણ ઓ સમજ જરૂર આવ્યો કે બે દોનો ગેલીરી ચિંત્યા કરે હા. મને દેખતા હી માં રોટી સાગે માં પિતાજીના તીન ચાર પુરાણા ચોળા ઓર આપરી પુરાણા લહેંગા જલાવતી બોલી, લે જા રે મોઢીને દે દે કે આસુ માને એ ગાભા પહેરાવે, યાં ઉઘાડી બા બજારામાં ઘૂમતી ભૂંડી લાગે. મેં માં મોઢી તાઈ મારો સમાન ઓર બાત પુગાઈ દી, પણ મારી બાતરો કી અસર કોની હોય, ક્યોંકિ આગલે દિન ફેર મોઢી ફેર ગેલી બિયાર બિયા હી. ચાચાની ઊંડરો ફૂલ્યોડો પેટ અણ ઓપતો સો લાગે હો. કઈ લોગ ઊંડરે પેટ કાની ઇશારો કરતો આંખ્યામાં મુળકે હા, તો કઈ ચિંત્યા ઓર દુઃખ કરે હા. થોડે દિના પછી ઉડતી ઉડતી એ ખબર આવી કે ગેલી રે છોરો હોયો હો, જકો દો તીન દિના પછી મર ગયો. કાંઈ ઠા ક્યું મારો મન ગેલી સારી દુઃખ શું ભરી જ ગયો. બા રોવતી હુસી મેં સૂચ્યો, પણ દો દિના પછી જત ગેલી બાવડી તો બા પહેલાં જીસી હી. રોણો તો દૂર, રત્તી ભર બી દુઃખ નહીં હો ઊંડે ચહેરે માથે. ઊંડરો ઓ દુઃખી નહીં હોણો મને ચોખ્ખો નહીં લાગ્યો. સિંછાને જીમતી ટેમ મેં માસું પૂછ્યો, માં ગેલીરો બેટો મર ગયો, બા રોવે ક્યું કોની, આપણી રાધા કાકી તો આપણે મરિયોડે વાસ્તે કિત્તી કૂકે. માં દો પલ અબોલી રહી ઓર ફેર નિસ્કારો નાખતી બોલી, બેટા ગેલી સારું કાંઈ જલમ ઓર કાંઈ મોત, કુણસી ખુશી ઓર કુણસો ગમ, બાકી સમજે તો કોઈ નહીં. મને લાગ્યો માં ઠીક ઈ કહેવે, કેલી કાંઈ સમજે, પણ મારી આ બાત બેગી ગલત સાબિત હોઈ ગઈ. હોયો અહીંયા કે ઊંડદિન ગેલી કોજી તર્યા અલડાવતી કૂકતી ઝીંટા પાડતી ભાટા મારતી ચોગાનમાં આવી. લોગ ડર ગયા, ભેળા હોઈ ગયા, સિગળા જાણનો ચાવે હા કે આખીર હોયો કાંઈ. ઊંડને સાંભળનારી ઊંડી બેટી આજ કઠે હે, આ અહીંયા ભાભડા ભૂત ક્યાં તાંય હોયડી હે. ઝીંટા મૂંડા બીતી બાતા કોઈ ભીડ માય શું બોલ્યો, મોઢી ગમગી. આ ઉણી સારું તીન રાતાં શું અહીંયા કૂકતી ઘૂમે, ના ખાવે ના પીવે, બસ રોવે રોવે. મારો કાળ જો થક શું રહી ગયો, મન ક્યાંરું ક્યાંય ઉઈ ગયો. કઠે ગઈ મોઢી, ગમગી ક્યાં ગમગી, આપી ગઈ કે કોઈ ઉઠાર લઈ ગયો, કિંકર રૂસી બા ગેલી ઊંડે ઊંડરે બિના કિંકર રહેશી. જીસો ઘણ કરા સવાલ મારે મનમાં હા, પણ ઉત્તર કોણ દેવતો. સવાલ આંસું અંટ્યોડે મારે મનને મારી મારી યાદ આવી. બસ ઉણી ટાઈમ મેં ઘર પૂગર માને ખબર દેવી. આટો ઉસણતા મારા હાથ એકદમ ઠેર ગયા. બા આટેરે હાથા સુઈ મને છાતી કને ખાંચતી ઓર ગળગળ કંઠાસું બોલી, ઉણને તો ગમણો હો બેટા, પણ ક્યું માં બા તો ચોખીત હી નહીં. મેં જાણે બિફરગી, જકા લોગ ગેલી નહીં છોડે, પે ઊંડી જવાન હોતી છોરીને કીકર છોડતા બેટા. માં ભૂસકતી સી બોલી, મારી બાત મારે પલ્લે નહીં પડી. મેં પૂછ્યું બે કુણ, માં ચૂપ હોઈ ગઈ. મારે માથે ઉપર હાથ ફેરતી બા લગો લગ રોવતી જાવે હી. માને રોવતી દેખ મેં આગે કી નહીં પૂછ શકી. જોળી ભર્યોડા મારા સવાલ લીએ મેં અહીંયા અબોલી ઊભી રહી ગઈ. ઊંડ દિન પછી ગેલીમાંય મારી રૂચિ પૂરી ત્યાંને વળગી, પણ મોડીરી છીપ કઈ દિના તાઈ મારે મનમાં અટકોડી રહી. પણ ફેર હોળે હોળે જીવનરી ભાગમ ભાગમાંય બાબી કઠી ગમગી. પણ આજ દુપાર

0: રી ઘટના પછે મોડીરી યાદ મારે મન મેં પાછી હરી આવી. બાલપણારી રિસ્તારી પોદ કમળી ભલાઈ હુએ, પણ રી જણા આત્મા તાઈ પુગ્યોડી હુએ. આ બાત આજ સિદ્ધ હુકી. વીરેન્દ્રજી ઓર ટાભર આઈ ગયા હા. મેં બિસ્તરાને છોડ ઊભી હોઈ ગઈ. સિરકને સાવંટ રાખતી ટેમ મેં દેખ્યો કે મારો સિરાંથો પૂરી તરિયા આલો હો. આખી રાત એ નુવી બુડી રે બારે મેં સોચતી સોચતી બીતી. દિનુગે જાગે ઉન ટેમ તાઈ એક મન એક ફેસલો લે ચૂક્યો હો. બાલપણે મેં તો મેં મોઢી સારું કી નહીં કર શકી, પણ એણ બરિયા મેં મોઢીને ખોવણને તૈયાર નહીં. 10 બજે તાઈ મેં અર્પિતાને ફોન લગાયો. જકી મારી કોલેજ ટામરી ભાઈલી હી ઓર ઇન ટેમ શહેરી નામી નેતાણી હી ઓર સમાજ સેવિકા ભી. મોઢીરો પરિચય બતાર મેં ઉનને કહ્યો કે જે એ મા બેટી રી કઠે ઠીક સે રેવણરી વ્યવસ્થા હો જાવે તો ચોખ્ખો રહેવે. બા મારી બાતને ધ્યાનસુ સુણી ઓર પૂરી કોશિશ ઓર સહયોગ રો વાદો કર્યો. ઉનરી કોશિશ રંગ ભી લઈ. સિંજ્યા તાએ મોઢીને સરકારી બાલિકા ગ્રહ ઉનરી માને નારી નિકેતનમાં રેવણરી પરમિશન મિલ ગઈ.
1: सौरभ कार्यक्रम के अंतर्गत अभी आपने सुनी राजस्थानी कहानी मोडी गमगी. कहानीकार थी डॉक्टर रेणुका व्यास. हम आकाशवाणी बीकानेर के ढोला मारू चैनल से बोल रहे हैं. मीडियम वेव 215.05 मीटर अर्थात 1395 किलोहर्ट्ज़ और FM 101.6 मेगाहर्ट्ज़ पर.